સંગીત પ્રેમી શ્રોતાનો ચાલુ કરીતા હોતા આપલા સ્વર તરંગ કાર્યક્રમ યા પુઢીલ કોળી ગાણ્યાને પ્રામાણિક એક સત્ય કથા ચિત્રપટાતું ઘેતલેલે હે કોળી ગીત આહે સોનાલી સુનાવણી વ સતી કળકરાંચા વસા.

મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ.

મધુર ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રંગારંગ કાર્યક્રમ લઈને ઉપસ્થિત થઈ ચૂકી છે રત્ના, જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા એ જ કરીએ આપ સૌ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ગયા હશો. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે મધુરતા વધારતા ગુજરાતી ગીતોનો આનંદ લઈએ. અને આજે છે ભાઈ સોમવારનો દિવસ અને 31 તારીખ ઓગસ્ટનો છેલ્લો દિવસ, છેલ્લો સોમવાર અને શ્રાવણ મહિનાનો પણ સોમવાર. અને તે સાથે જ આજના આપણા કાર્યક્રમની સાથે જોડાનાર અમારા બધા શ્રોતા મિત્રો અત્યારે બસ આપ સૌ કોઈ મજામાં હશો એવી જ આશા રાખતા ચાલો કરીએ એક મધુર સુશરૂઆત આજના આ સુવિચારની સાથે. શ્રોતાઓ, ચાંચ ડૂબે તો જ પીવાય છે, ચાંચ ડૂબે તો જ પીવાય છે, જીવન અનુભવ વગર ક્યાં જીવાય છે. તો ચાલો લઈએ આપણા મહાદેવનું નામ અને કરીએ એક મધુર ભક્તિમય શરૂઆત આપણા આજના કાર્યક્રમની.

તો શ્રોતો, આજના આપણા કાર્યક્રમનું છેલ્લું ગીત ચેતન ધનાણી અને અંજલિ બારોટના સ્વરમાં, આ ગીત છે સાસણ ફિલ્મમાંથી લેવામાં આવેલું. આશા કરીએ કે આજના ગીતોના કલેક્શન તમને ગમ્યા હશે ને. આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો. આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ સૌને.